0: ರಾಜೇಂದ್ರನ.
1: ગાડી મિયાર મેવણી નોગડી 23 મિનિટ ઇંગા ફકુરિયમ મિતા રાજિન નમિયદુગે શોગા અર્મિંગ હમ હિમણાલ દેવણો હુરિયા બૈતક કેસ કમુદિયા બૈતક કેમ ઉમ્મીદ કરો મેદુગે શો નિમ્મા દાવગો તો મે જોન
2: મેદુગે શો નિમ્મા લા મે વકવેલની દિવે એફએમ કે કુરન હુરી પ્રોગ્રામ તક તાવતેમ વસ્સલામ અલયકુમ
1: અસલામ અલયકુમ
3: તારિંગે પ્રોફાઇલ

0: ދිවෙහි FM ދිවෙහි නායකු නුවදිහ 1 MHz
1: නං අල්ලාහ එමෙහා ઇન્સાનો હદ્દવા ફાવણી એ મમ્માયકા એ બપ્પા એગી કિબે મિ એમેહા મીસ્તકુની આદમ ગે ફાના હવ્વા ગે ફાનુ ગે કિબાં ઉફદ્દવા ફાવા એ દેકમલું ગે દરિફસકોલ એ ફહ કબીલા તકા દરિકોલ તકા વંહ તકં એબા મિહુ લેવવી એબ્બાયકુ અનેબ્બાયકં એંગી દેનીવે તઆરફવે ઉળમટકા કમ મિહં હુરમાયકુ ઇસ્લામ દીનુગા ગાત્તિમા ગે કમગે ગુળું નુવતા રહીમ ગે ગુળું ગાયમ કોં એ ગુળું દેમેહટ્ટુમં વરગ ગદેં અંગવાફાવે ગાત્તિમા ગે કમગે ગુળુમકી નુવત આઈલી ગુળુમકી એગે સબબું ઇન્સાનાયં હિમાયતા રક્કા તરીકં લિબિદે મતિવેરી બારે આદિ એઈ દુનિયા આખિરતુગે બાજ્જવેરીકં લિબિદે કમેમ્મે કીર્ત કુરઆના મે રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ગે સુન્નતું મે બહુગે હેકી ફેન્નં એ બહુરી કીર્ત રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ દીન ગોવાલેવ્વુમુ મક્કાગે મુશ્રિકુંગે ઉંદગૂતકા દેકોળહેદું એગે ઇન્તિહાયત દિય હિંદુગાવેસ એમે સાહિબાગે બોડુબે બેફુળુ દુનિયેગા હુન્નેવિહા દુવહુ એબા મીહું જેહિલુંવે હિતુહુરી ગોતેં હદં નુકરિફાતિબી નમવેસ અબુ લહબ અવહારવુમુ મુશ્રિકું કીર્ત રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ શહીદુ કોલ્લુમં એબ્બસ્વી શુઆઇબ ગફાણુ દીન ગોવાલેવ્વુમુ એકલે ગફાણુ કે કૌબુ ગે મીહું દેકોળવેરીવે એકલે ગફાણા દિમાકુરી એબા મીહું મિફાદાન દેન્ને વિવાહકા કીર્ત કુરઆનુ ગાવે વલૌલા રહતુકા લરજમનાકા વમા અન્તા અલયના બિઅઝીઝ માનઈ અદી કલે ગફાણુ ગે ગ્યાતિમા ગે મીસ કોળુ નુવાનામા તિમમમેં હમ કશવરુમ વિસ કલે ગફાણુ રજમ કુળઈ મુહે અદી કલે ગફાણકી તિમમમેંગે મચ્ચં હુન્નેવી ઇજ્જત તેરિયા કીમો એનુને શક્કેને શુઆઇબ ગફાણુગે ઓમુગે મીહુંગે નુબાકમુ એકલે ગફાણુ મેં અલ્લાહુ સલામક કુરેવી એકલે ગફાણુગે ગાતિમાગે મીસ કોળુગે સબબું કં મિ આયતું સાફુકોં ઇગે ગાતિમાગે કમુગે ગુળું દેમેહટ્ટુમકી દે દુનિયેગે બાજ્જવેરિકં લિબેને કમેક્કં અંગવા કીર્તિ રસૂલા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ હદીસ કુરવાફાવે من سره أن يبسط له في رزقه وأن ينسى له في أثره فليصل رحمه معني تماغ رزق تنوس ومشا تماغ هندان جنا دوه دميهر من إديميها إناغي جات تماغ ميهم نا قلوم بده كراهش كمي آدي جات تماغ ميهم حال بلا إبا ميهن ويبون وراكم هيوفوروا علومكي كمهن كورنجيه كمي ಎಗುಳುಂ ಕಂಡಾಲುಮಕಿ ಅಲ್ಲಾಹುಗೆ ಕೋಫಾಯ ಅಜಾಬಂ ಹುಷಹೆಳೆ ಕಮೆ ಮ್ಯಾ ನಬಿಯ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಅಂಗವಾಫಾವ ಗೊತುಗ ಎಫದ ಮೀಹುನ್ನ ರಿಯಾಮೆದ್ದುವಹುಂ ಅಲ್ಲಾಹು ಸುಬಹಾನಹು ವತಆಲ ರಹಮತುಗೆ ಬೆಲ್ಲೆವುಮು ಬಲ್ಲವ ಗೋಡಿ ನುಗಣ್ಣವಾನೆ